જણું તકદીમ નિરીસની પગ મરીસ જણું તકદીમ મદની પગ મદની સતા જમતા જણું તક મદની રીસની પગ મરીસ.